નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે અને તમે સૌ કંઈ મજામાં હશે એવી જસાની સાથે ચાલે શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં અહીં ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો અને તમે સૌ કંઈ મજામાં હશો એવી જસાની સાથે ચાલે શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. સ્ટુડિયોની ગણનામાં 1:46 થઈ ગઈ છે અને આજનો દિવસ છે બુધવાર અને આજની તારીખની વાત કરીએ આજે છે 2 સપ્ટેમ્બર અને બુધવારના દિવસે આપણો કાર્યક્રમ હોય છે 1.25 કલાકના કાર્યક્રમ. હવે ગુજરાતી કાર્યક્રમમાં તમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:30 વાગ્યા સુધી. તો આપણે કહીએ તો ભાઈ જન્માષ્ટમીનો પર્વ નજદીક આવી રહ્યો છે. 4 તારીખે જન્માષ્ટમી છે, શુક્રવારના દિવસે. તો ભાઈ આજે તમારા માટે મેં થોડા ઠાકોરજીના ગીતો લઈને આવ્યા છે કૃષ્ણ ગરૈયાના. તો ભાઈ શ્રોતા, આપણે જ્યારે વાત કરીએ સામર્થ્યની, એટલે કે સામર્થ્ય એટલે ભાઈ તમારી પાસે દુઃખી થવાના અસંખ્ય કારણ હોવા છતાં પણ જે આપણે વાત કરીએ આનંદમાં રહેવાનું પસંદ કરો છો અને અભાવમાં જ આનંદ હોય છે. હંમેશા અસંતોષ જ પેદા થાય ને ત્યારે ભાઈ સમજવાનું કે ભાઈ સુખનું સૌથી મોટું દુઃખ એ છે કે સુખી જીવન માટે સારા ઘરની નહીં પણ ઘરમાં સારા વાતાવરણની જરૂર હોય છે. જ્યારે આપણે ઘરની વાત કરીએ તો ઘર ત્યારે બને છે જ્યારે ઘરમાં લોકો રહેતા બધા એક કે સાથે પ્રેમ ભાવથી રહે છે ને પ્રેમ ભાવથી વાત કરીએ છીએ ત્યારે એ ઘર ઘર બનાવી છે ને. એટલે ઘર તો આપણે કહેવાય ને કોન્ક્રીટ અને સિમેન્ટથી પણ બનાવી શકે, પણ જ્યારે ઘરની અંદર જ્યારે લોકો રહે છે ને, વ્યક્તિ રહે છે ને, તે વ્યક્તિ જ્યારે એકબીજાની સાથે પ્રેમથી વાત કરે છે ને પ્રેમ ભાવથી રહે છે ને ત્યારે એ ઘર ઘર નહીં પણ સ્વર્ગ બની જાય છે. તો ચાલો આપણે એક સુંદર મજાની એક આરતી લઈ લઈએ દ્વારકાધીશના ચરણોમાં પ્રફુલ્લ દવેના અવાજમાં લેવામાં આવેલી.

અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં 1:55 થઈ ગઈ છે અને ગુરશરી ધારાના મીઠા મીઠા જણાવાઈ રહ્યા છે. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એવા જ અમે સુંદર મજાના મધુર મીઠા ગુજરાતી ગીતો લઈને આવી ગયા છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. પરેશ દાન ગઢવીના અવાજમાં લેવામાં આવેલું જન્માષ્ટમીની સ્પેશિયલ ગીત છે તમારા માટે.

હવે સ્ટુડિયોની ગ્લેરમાં 2:01 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુરુચરી ધારણા મીઠા ઝરણા વહી રહ્યા છે. તો શ્રોતાઓ, આપણે જ્યારે વાત કરીએ ને તો ભાઈ, સંબંધ મોટા નથી હોતા, સંબંધ સાચવનારા મોટા હોય છે. જિંદગીમાં દરેક વ્યક્તિ આપણી સાથે રહેશે એવું નથી, પણ જે લોકો તમને સાચા દિલથી સમજે ને એને સાચવીને રાખજો. કારણ કે આપણા લાઈફમાં ઘણા લોકો આવે છે ને ઘણા લોકો જાય છે, પણ જે તમારા દિલની એકદમ નજીક હોય ને તમારી સાથે જે સંબંધ સાચવીને રાખે છે ને એને હંમેશા સાચવીને રાખજો, એને તમારાથી દૂર ના કરજો. કારણ કે ખબર છે, ઓળખાણ તો ભાઈ ઘણા લોકો સાથે થાય છે, પણ જ્યારે વાત કરીને દિલના સંબંધની અને લાગણીના સંબંધની બહુ ઘણા ઓછા લોકો સાથે હોય છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. નંદલાલ ચંગાના અવાજમાં લેવામાં આવેલું

હવે સ્ટુડિયોની ગ્લેણમાં 2:11 થઈ ગઈ છે ને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ને આજે આપણી સાથે જોડાયા છે વાકવાથી નંદ ફેમિલી. તો જે વાકવાથી જે આપણી સાથે નંદ ફેમિલી જોડાયેલા છે એમના માટે આપણે એક સુંદર મજાનું એક ગુજરાતી ગીત લઈ લઈએ. મોર બની થનગટ કરીને નાચે, ગુજરાતી મેશઅપમાંથી લેવામાં આવેલું એમના માટે સ્પેશિયલ.

0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે તો વાત કરીએ તો એ દોસ્તી અને પ્રેમની, તો ના દોસ્તી મોટી છે ના પ્રેમ મોટો છે, એની જે નિભાવેને એ જ મોટો કહેવાય છે. કે જિંદગીમાં આપણી લાઈફમાં ઘણા લોકો આગળ કે પાછળ કોણ છે એ મહત્વનું નથી, આપણી સાથે કોણ છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. આપણી લાઈફમાં ઘણા લોકો આવે છે ને જાય છે, પણ ખરાબ મુશ્કેલીમાં આપણી સાથે કોણ ઊભો છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો એક આગલું ગીત લઈ નંદલાલ ચંગાના અવાજમાં લેવામાં આવેલું તમારા માટે.

બસ તમારી સાથે વાતો કરતા કરતા આપણે આવજો કહેવાનો સમય થઈ ગયો છે અને ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું. આના પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ, ઉષા લઈને આવી રહી છે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.